0: આસી વાત છે? રકમ ના ઘર માં છે કે નહી? હઈ
1: રકમ? આ રકમ વકમ કઈ ઘર માં રાખતા, સબ બેંક નામ જમા કરાયેલ છે. અરે ઓ પરિયા, અરે સુન તો ની સાળ, અરે ઉના બિના પાઠા કી ગાલી કે કર રે, અને ઉને કલદાર ના કે દચક. અરે ઉના રૂપિયા ના ગોંડા દા, મત પકડ મત પકડ. અરે ઉના બાંડા બેલ કી જરા છમટીક મચક રે, છમટીક મચક.
0: હા તો ભાઈ, હું પટેલ કા યહા બઠણા કા તૈયાર છે.
1: સહી માં તો ચાલ, વો પટેલ માં ગાડી જોણે ખડેલ છે, પાછે તુમારો નાતરો લગે દેવાંગા, ના તુમ ઘર માં રાજ કરજો. અરે હમારો કઈ છે?
0: હા તો ભાઈ ચલો, હું રાજી છે નાતરો લગાવણો કો.
1: રાજી છે? વાહ વાહ, ચલો ચલો ચલો. અરે પટેલ, ઓ પટેલ, અરે દેખ રે યા ભાઈ રાજી હોઈ ગઈ રે.
2: અરે વાહ યાર,
1: તમારા ઘર બઠણક તૈયાર છે.
2: ઓહો
1: વાહ, મને કો ખૂબ ઝાંસા પટ્ટી દી.
2: અચ્છા,
1: હા અને વાત સમજાય કે તમારે આ ખૂબ રૂપિયો પૈસો છે.
2: વાહ યાર, તું તો બડો હોશિયાર છે રે.
1: અરે ફેર આ વાત થોડી છે. અરે ભાઈ, ઓ ભાઈ,
0: કઈ આય
1: અલ્યાંગ જાય પટેલ કા પાસ? હા આસો,
2: કહો થારું નામ કઈ છે?
0: મારો નામ, મારો નામ ફુંદા છે, ફુંદા.
2: અરે વાહ, આયન ફુંદા ના કી તરફ તું છે? ઓ
0: તો સાહેબા, મક કરણફૂલ લઈ દેવ ગા.
2: અરે સાહેબ, કરણફૂલ લાવાંગા,
0: જુમકો લઈ દેવ ગા.
2: હું તો કરણ દ ભાઈ. અરે તું સિંગાડો બજા યાર, નાથરો લગા, બજા સિંગાડો.
1: હા એ લો, યો બજાય હને. આપ તું હને પડલેણ હોઈ ગઈ.
0: હાઉ
1: આબ આલ્યાંગ આઈ જા, ઇનકા જોણા આઈ જા. અરે યો આસો, યો ન યો, યો હોઈ ગયો નાત્ર.
0: હા તો મખ, તુમ કરણફૂલ ઝુમકો લાઈ દીજો.
2: હા બસ આસો કઈ નહીં, અબ સબ થારો ઘરે જ હોઈ ગયો ને, સબ તુકો લાઈ દેવાંગા.
0: સાહેબા.

ભાઈ બહેનોની અભી આપને સુણ્યો જીવનલતા ખેડે સાથી નકો ગાયેલ યોની માડી લોક ગીત. ભાઈ બહેનોન અબ સમય છે કાર્યક્રમ કી શરૂઆતમાં પૂછ્યા ગયા પ્રશ્ન કો ઉત્તર દેણા કો. તો હમને આપસે પ્રશ્ન કર્યો થો કે અસો કોણ સો ફલ છે જે કો વિકાસ પુષ્પક્રમમાં હોય જ. નહીના પ્રશ્ન કો ઉત્તર છે અન્નાનાસ યા પાઇનાપલ. નહીના પ્રશ્ન કા ઉત્તર કા સાથ જ આજ કો કાર્યક્રમ કો સમય યાંજ પૂરો હુયો. તો આજ્ઞા દેવો આપકી બહેન માધુરી સેનખર. રામ રામ. ઇસ કાર્યક્રમ કે પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.